0: 그러니까 저의 초음파.
1: Yamesi koi nuna de hoda mre Jesus ne tin dia ye do o jiji asun o tin ne yau ye ne yau e tu na o tin su na.